0: duasta maazi wamude area ko faisal ge rulikanu control netie shaya ge atuga parang hi faade wagutu june buni waaka tau ge handan shaya ay aavie
1: bunan den ms tanaka shaya kanu dewe
2: nu nu bunan ta sha loki namu kurani eki ei doi penu
0: ચાયા જૂની અપની તેદે કંગે હસાસવી એવા ગુતુ આમિલા મિરવં કમા હૈસે કેલી કેંતીએરુ એકં દિફા કુરં હુરી હામે કણી મી હકી ખુદ એનાએ અસરાય કુ ચાયા એ ગુલુ નિમ્મા લન નિમી હિતુકા ઉફેદુનુ બોડુ રિહુમા કાય કુગે
1: લોબી કનુગા આહરં વે ગુરુ પાણી ગયાકી મીતા
2: એકમકુ એકમ ગાણક મીને નૂળે વેને
1: નૂળે વે મીયદુતા
0: ચાયા પાર રોય કને ઉને કોમે મી હકુસ દેને કન નજે હે હકીકત કી ઇહતિનામા મિનિમમ કન ને તનેકા હકી કી લોબી દેમી નોન નાને કમે ચાયા કે મી હિદ્દતિ તજરબા કી લોબી કે નમકા અમિલ નફસુ ગેલુ વાલા કોમે મી હક વેસોય પોડુ ફિલાવળે કે ઇન્ડિયા દિયતા મહે વરવા ઉણેને કો મુલી મંઝરુ બદલ કોલી બિરવેલી હાજસા હિંગી ફૈસલ મામે પેનવા બે પેસ્ટ ગતમ હોસ્પિટલ ઉમ બેર દિયા વગુ દેકા છાયાઉતી ફોન મમગે રિપોર્ટ તકે બલાશે કુલ્લિયા કં એનાગે ફોન ઇન્સ્ટાગ્રામ મેસેજન આઈ એય એના દુહ કોસ નુદન આંહનીગે ફરાતું હે મેસેજિકે હી નુતન વસવે ફાહોરે છાયા એ મેસેજ ઉલવા દીએ
3: ही फैसल लाए कोले आंगें कुछ जाता आने के नहीं शाहुला आरे मी फैसल के आंगेनो आरे मी फोन वां फोटो था बलाल बला एरुं हुरी हाँ कमे विसेंगे ना
0: ए मैसेज आया को फोन वां फाहुरे फोटो तक उन शाया के देलो बोडुए नेवा होटुनु फदे एहसासे कुरे उने फोटो का हुरी फैसल ला ए आंगे मी हाँ कैविन को के કેવની કે હેતુમ કાતી બી મંજર તહી કે એફઓ ફેનુની એમી હું કે તે તરી ના કુના ગાફાવા ઉફાવેરી આઈલી ફોટો એકે કોમે ફોટો એ કો વિસ ફેનની ફૈસલ કે મૂણ મતી ગાવા ઉફાવેરી કમે
2: દેં દેં આરેં કીને હાતાને આરે માલ દાને કીને આ નગદે ફાઈઝલ લાકુરી મત લાગ ફસે હે નુઆણી
0: ફાઈઝલ કે મી હે કે ફિરિય કમા એને દરિન દિફાવા કં શાયાં એંગુની એહસાબુને ફાઈઝલ એર્ન ગાદરુલી કે અસલકી એઈક શાયાં મેદુ હામ વેચે એના કે મુલી દુનિયા એમ્પુરી કતે કોલમ હુન્નાને હિવરુ નેતિ ફાદરશું બિંગડુ તેમિકેં દિયા કહલ એહસાસે કુરવુને ફૈસલ કે મકર વેલકમ કે ફરદા કે એના કે હકીકી કે વેરી સૂરા મુલિન હામ વેકેંદી એ છાયા કે હી કુદી કુદીવે કુરવણુ ઇતબાર ફેન વેકેંદી એ એનાં એહી વમુંતી ઓકા તરીકમ નું કમા એ ફોરીફાવા બોડ ઓળવાલ મે કમ વિસનમ લલું ઓહેમુંતી કરુણ તકુ મુલી મૂણુ તેમી ફોવી એના કે કેં વરુદુવાં ફેશમ એના અવસવહ કોંડી ગાયશીને
2: કી મે હન મિયા બડોળ વાલ મે ફૈસલ ઓળ વાલે ફૈસલ કે મી કે ફરી એક કન્સિડર કરી કી મે
0: ચાયા કે હિતં હરી હોસ્પિટલ કે ફિની ગોંડી ગાય ચીન દેખેંગી દે એતં ઇરકુ એ નારુ એ